એનું તો આપણે કોણ બન્યું ના છે સાથે કોણ સાથે મેં નહીં રહ્યા બરાબર સમજાય બધું જાતું ઇસને આપણે કોણ નવ મહિને